0: સોરી સિલાબરી સ્ટીલ કા ભાડા ભાડા વ્યવસાય ગરમ કી જઈ લાગ્યા છ તર યુ સામાન લીન કાઠમંડુ જાને દુખલે ગદા ટ ઝિકઈ લાછો મલાઈ ટ
1: તિમિલે ભનેકો વ્યવસાય કા લાગી સામાન લીન જાને કુડા કો ચિંતા નગર ના ડોલખામાં 20 વર્ષ પુરાનો એકમાત્ર ડીલર ગીતાશ્રી સ્ટોર ચરિકુટમાં ઘંડે છે ને જસલે 10 વર્ષે વોરંટી ભાયકા સામાન સાથે નેપાલકા સૌભંદા પુરાનો ચિરવેની કંપની ડોલ્ફિન કા 5 વર્ષે વોરંટી ભાયકા આકર્ષક મોડેલ કા કુર્સી ટેબલ એસપીએલ કા સૌ પ્લાસ્ટિક કા બાટા બાલ્ટીન લગાયત ભાડા સુફત મૂલ્યમાં ઉપલબ્ધ કરાવશે ને
0: મેરી આ મહિની ગીતાશ્રી સ્ટોર એટલે થાપા બાજે કો વર્ષો પુરાનો ફસલ હોય ને રે
1: ભાઈ હો તો તે પુરાનો વિશ્વાસીલો થાપા બાજે કો ગીતાશ્રી સ્ટોર જ્યાં ભાડા વ્યવસાય કરવા લાગે ચાહીને સંપૂર્ણ સામગ્રી કંપની કઈ મૂલ્યમાં પાઇન્છ કે અને અર્કો કુરા પહેલા થાપા બાજેલે ચલાઉંદે આયો તો ફસલ અહીલે તો ઉનકૈ છોરાલે ચલાઉંદે આયો છ ને જો તો ડોલખા કો લાગી એકમાત્ર ડીલર હો કે તેસો ગરી કસો હોલા
2: હમરા સેવા તથા સુવિધાહરુ તામા પીતલ જરેસ સ્ટીલ ફલામ પ્લાસ્ટિક ફાઇબર કા ઝોલાહરુ કાલો ડ્રમ કડા ડેક્ચી તથા માટા કા ભાંડાહરુ કંપની કે મૂલ્યમાં પાઇન્છ
3: त्यस्तै ग्यास बेच्न चाहनुहुने विक्रेताहरूले पनि सम्पर्क राख्न सक्नुहुन्छ साथै इलेक्ट्रिक सामानको शोरूम खोलिएको हुँदा फ्रिज वासिङ मेसिन टिभी पानी तताउने सोलरको खरिदमा अचार बनाउने मिक्सर सितैमा पाउनुहोस् पैसा जोगाउनुहोस् यस गीताश्री स्टोरबाट पुराना भाँडा ल्याउनुहोस् नयाँ भाँडा लानुहोस् कृषि गर्नेलाई ग्यारेन्टीका साथ टनल त्रिपाल पनि पाइन्छ समूहको लागि चाहिने सामान साथै टेन्ट पनि उपलब्ध छ
2: फलाम र माटोबाट बनेका भाँडा ग्यासको डिलर पनि रहेको छ साथै कुकर राइस कुकर चुलो मिक्सर ग्लाइन्डर आदि सामानहरू सुपथ मूल्यमा पाइन्छ
3: प्रोप्राइटर चरिकोटका लागि भीमराज थापा सम्पर्क नम्बर 98510 68595 र 0949421542 काठमाडौँ कागेश्वरी मनहरा 9 गोठाटारका लागि श्रीराम थापा सम्पर्क नम्बर 98510 68590
4: सामुदायिक पहुँचका लागि संचार रेडियो सैलुङ सामुदायिक एफएम 92.7 मेगाहर्ज